0: பாட்டு கொண்டாடி பயமே ஆவரி கோயில் வேலையும் போல்தி ஆயி
1: ஆஜ மேன் ஸ்பெஷலி சாந்தி ராக்கி ஹூ ஜாதா ஆடு நீ பஜாய
0: ஆர் நீ பஜாவன் பாய் ஆடு கோனி பாட்டு கே ஆர் யூ மீ மாரோ கே நீ மன் தார் மாத ஹே கியும் தே கோனா ரமோ ஹோ ஆர் கோனா தாபா தபா லாவதா ஜி கோ பாய் மனே கணி கே நீ காம் பாலோ சாம் பாலோ கோனி
1: அச்சா
0: ஆர் யூ மாத ஹூ கே ஹே தேகோ கே ஆ மக்காலே கோய் ஆயா ஹா பௌ ஹமே கே ஆவே தி மார் கூன் பல ஜா
1: கூன் ஆயா காலே
0: ભગવાન બુદ્ધ ની બાણી ઉણતી આઈ
1: જણી શાંતિ આંડો વજાય એકદમ
0: ના શાંતિ મોટી ભાઈ શાંતિ સાર હે ભગવાન
1: આજ કઈ વિયોગી મેં પડ્યો કે આજ વિશ્વ મેં શાંતિપૂર્ણ એક હાથ રહેવાનો એક આંતરરાષ્ટ્રીય દિવસ હે જણે મને એડું ગીત યાદ આવ્યું કે આપણ તો પરંપરા રિયોડી હે આ બુદ્ધરી જૈનારી શાંતિપૂર્ણ હાથ રહેવાની
0: સાચી વાત હે ભાઈ દેખે કે થેટું આ કાકા પરી સભ્યતા સંસ્કૃતિ શાંતિ રહેવાનો આપણે હી કહ્યું
1: બિલકુલ
0: જની ઓર કે નહીં કે ભાઈ દેખો કે શાંતિ મેં સાર હે ઓર લડિયા ઝગડિયા તો કે નહીં પણ બેર હે
1: બિલકુલ
0: એ વાત તો કઈ હે ભગવાન બુદ્ધરી વાણી હે બા સંસાર પૂરે મેં
1: માન્ય હવે દેખો કેટલા યુદ્ધ વગેરા હાલે રહ્યા ઇન વિચ મેં દિવસ આવ્યો જણ મને ગીત યાદ આવ્યો
0: સાચી વાત હે ભાઈ
1: જણ મેં ઓછો નવલો બાને હુણાણો
0: આ ચારું મેર કે નહીં કે ભાઈ મેં ગીસાયલા છોડી કે હે
1: કઈ તરે રી હવે સમસ્યાઓ હે
0: એ હું તો હુણ્યો ભાઈ કે એક તો કે ભાઈ અઢે દીકણ ને કહું કે દીકરા દે નહીં અપારે અજી ને બોકો
1: હરમુસ કેનાલ
0: હા ઈરાન મેં
1: હા ઈરાન મેં ઓર
0: અમેરિકા લડે હે
1: લડે ઓર બંધ કર દી કેનાલ એક જટું પર પૂરો સામાન વગેરે ખાદ્ય પદાર્થ આદાન પ્રદાન
0: ઝઘડો હાલે ભાઈ
1: હા વો ઝઘડો બિન લેન હાલે રહ્યા ઓર બિન લોગ આપરો અધિપત્ય હર જગ્યા જમાણો ચાવે
0: હા ઉતરા દે હે જો કે રૂસ યુક્રેન હે એ સારું મેર કે લાઈન લાગોડો ભાઈ શાંતિ હોણી જોઈએ
1: શાંતિ વેણી
0: જોઈએ કોઈ ભી વાતચીત હે જો કોઈ આપરે માર્ગ કાઢે ની તો રસ્તો હે તો દો લડે તો કોઈ કોઈ બીજે કોઈ શાંતિ કરે ફાયદો હે ભાઈ
1: બિલકુલ
0: ફાયદો અપાર ભારત દેશ તો છે તું કઈ હે શાંતિ
1: શાંતિ
0: કે નહી ભાઈ દેખો કે ભાઈચારે ને મોટો માન્યો
1: તટસ્થ રહેવાની પરંપરા અપાર રહી
0: હે કે દેખે ભાઈ આજ મેં અપાર દેશ બાબત વાત કરે તો કેટલી કે નહી કે હેંગ નેરી નેરી વાત હોતી એક થે
1: બિલકુલ હા હે છે
0: ક્યું કે આ ભડેરે દીડી એક અપાર કહું કે એક
1: અપારે આ શિક્ષા પરિવાર શરૂ વેજાવે
0: હા જ્ઞાન મળે
1: હા ખાતે રહેવાની શિક્ષા